당라 고 코메카 토송네 따르 야고 즈모네 담 쇼르요치 고진조 폭타세 유르나 야고 지타바세 미타리나 고 테코라멘 타카르동라 야고 타용아 메키 줌세 따르 고 탄시가 뚜세종요 야고 예예 데바테 코라라 고 상이즈르 발로라메 야 고 타룽 흉테 까트세 고 니다마 튜츠 쩌가니 야 고 세나 톱시 야카바수 고 튠정 차데가 쳇츠잠네 야 고 제요 좀 틴돌로나 고 효이 드세 효기라 야 고 가자라 탄싱에 고싱에 타 고 탐싱에 요르쿄 자코나 야 고 선종들 안정나 몰라 고 파친 쯤라 야 고 칼롱 참인드라 두고 란산 차샤나 담 야 고 톤다가 탐송 직소라 고 카데제네 사히미 야 고 흉정 따빈 도로기 고르페세 바스노미 야 고 나룽 도로스히니 고 테바 프모조준데 야 고 얀사르니 루코파네 고 사페 겨라 탈로요 야 고지 토라 탈로요 고 케게 데라 탈레 야 고 탈로테 소타제미 고 흉다 데다 타제니 야 고 티요 타리 타제니 고 진삼세 손점니모 야 고 토시 토고 양조테 고 마세므고 미라미 야 고 콜이 덴자미 고 메보마 요제 주미에 야 고라 코로삼노 탄티나 고 탈로테 모셴보요 야 고세피 줄이 틈소제 고 틈용세피 제팔라 야 고 탄도 코코르세 주미 고니 자신 셴보요베 야 고 자족신들이 봄보나 고도 칼모 투라 통디 야 고 투송로 반도로 생고 저겐 인다만도로 예 야 고 가서 샘나 장래 예 고 투두 가모 승차시 야 고 가모들의 통소 뒤에 고 세소가 대대 고 혼나 야 고 람틴들이 가모 소 고 총티 투소 투두 담네 야 고 타바바바 비나 치나 고 싱소 자시 틈고라 야고 가지 제모 총사마로 고 요는 소수로 송나 야고 제고 데베데 송주 고 가니 트사팔라토 야고 진도 가문드라라 고 생소 투드로 송니모 야고 진도 메나 토미미 고 소소 톱타 세중께 야고 지무르 다란토라 소고 가모트드드통유 야고 마레 머신 롱세나 고가 자르고 가동탄다이 야고 세나 나베 지라요 마시르라 쩌르바메 야시 머신 자르고 가탄데 시베 제캄네 데시메 덕롱보 탐데 케다예 롱세나 바소 가동트르틀라 옹바토 힌게 고네 다토케 지신나 바토라 까무자야 안지자 다남 쿠퉁고 고맘데 아툼디게 머덕나 바토라 드라라 dūshīngi gōna, kārūn dōrā nōnzōm nā dēdē jē kāp nā, tū chīng sōk nā sībē, dōrā kāmū lā tūgīn sōk bē jē kāp lā, kātōng tōng sāk kīm dē, tū tsūn dā bē shōng rō, rō lūk gīm sēng kē sām lūk lā, sā lūk yāng shīng dē bā tā bīg, chā rīng dūng jī tā bā lā, mā shūng mā yē tā bīg kē, tū kīn dōrā kāmū tūgī tā kā dā bā tsā nā, tē nē, dē shī tō mī pārsum kā nā, shok kā yār kā mā bō tā, nōnzōm yū wē kīm dā, kōng shīng kē dē hōng gōng sōk rē rī jī 나는 꾸신 여러분 레리케 원 내디게 킬링 명탁 레리케 머테 달보 신부께 포동어들 양정 신계고네 나도 여리케 세다 마디 파르케 녀심 사탄 깜남니케 김밥라 티비 예통하고 거가 툼서컨 로록다도 타나 나랍케 흉테베게 세랍레 규숭니게 자바터게 원도 정중 신부네 여러분 신부께 웃음게 까자게 유바타 까톡시 테랭야 라라 총컨 콘디 톤다레 라라 녀산 나다초게 메글라 테모탄도리 가로 자코메게 봉케 내담달라 라초 강아팔라라
shokanga pala kango ta ni kandam ta ni ta ta te ni ta dondam sumne na posala tom na tala anser ve ka ka ta ko de du o jarwa sembo sungba na gi ke to si gi si an ka ka chak sing ta ma chung dong chung an ka ka zung zung se chung kandra ta gi ba na gi bo lan kortan ka ten do gi bo lan kortan ka kor yu si bo lan meng to ka ni bi ni da pmo ji kortum ta la da bia ta ya sam na an chi konga ta la pa chu konga ji la no du ngo do ta la ta la gon do kun ja chok la yu ba ta gi cha mo kan do re chok da la ma te ja ba yin na so so la wo ne se ma nyong ba ji ta ba ta mendek ba ta kong wa sem bu je ka te na do ja ye ke thon ma ri ge che ba kun ye ke thon la to ba ta la se sem nam ti ba da nga ra ta ta ra ni ke pa la kin di ke ba yu ri ni ke pa la ro lu ta na sa pa kong ni pa ra za ge be ta ta li ta la nga lu ke chor ge ke dom ta la yu lam lu ta nga so ke yu ta ta te ke lam ti pa la da wa na so kong wa pa la la so so ta ti ji wa de ri ke ge tok le ma so so ke chor ga yi ba ti tam do ta tam ti la ho ti jar sin ka lo sin na ban do dan zo be je kan na bon ta se bon nam ye ke ka mo chu ren da zo la so ta du ka don tro ta se na tam te le zeng la men do to sin la la ke ta de wa to mi par sam la de se jung ta ta ma bo dong dran zom di be ka me ga ru ya ji di chen bo ken chor ga la te pe me ni dam ko la to du ram be la pabli pabli an da la te ne ye ya par ke ja ya ta khi pa le pon ki jung o pa la ta ji re pe pa la to ta ta ne hyon ro yong ga sam ni ke ho ti ke re wa re do chen bo ngan do na gu du chi ne ne yo ba ta la tam si la ka lin cha ti da pa la ma si la me la phu

singa namba zo gan kan song da da che ji sin yin ba na kong ki long tin cha de tong lam tin xi ba le chen ri nga na le chen zo chung xi ge ding zi chung ye de ling ge le chen no la qin ba ra qi ni bie zo a gang xi nian ba ge xi ba dong lu za yong da zi ba zong cha lo ye nin qi ni bie de tong lo su guo jia nong de ka song ta de ji ye xiang la xu ta nong dian xin ru nga la qin ba ra qi ni bie zo a gang xi nian ba ge xi ba nong de xie ji ye nie ji man dong a nian dong ci jie lu ba na 대통령은 디처럼 두더라 녀루보 강시 라우튼 교구 데워처럼 두더라 녀루보 강신도 라우튼 교구 휴바 마녀론지 두더라 쨈모동아 쨈동아나 루제 니마차 처동아인 바라 라바라 노모 마론니 두더라 쨈동아나 루칸 데통라 핀바 하종 지외 제랑셰예 난젠 두더라 쨈모동아도 쨈동제 예종 신년 마동나 칸노 냥바동 곰바 니풀하와 다던 지랑도 대친 자왕수 니레 현도 몽본 장치웨 디저라 나모 마르롱지 두더라 쳔동 강시 러슨 조구